0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ। मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
1: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો। તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં કોઈની સાથે પણ ગુસ્સાથી વાત ના કરો, શું ખબર કોણ કેવી મુશ્કેલીઓથી લડીને પણ તમારી સાથે હસીને વાત કરતા હોય છે। એટલે કહેવાય છે ને કોઈ પણ દિવસ કોઈની સાથે ગુસ્સામાં વાત કરવા પહેલાં આપણે વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ સામેવાળી વ્યક્તિ કઈ કન્ડિશનમાંથી કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈને પણ હસીને તમારી સાથે વાત કરી રહ્યો છે। તો સુંદર મજાનો એક ભજન લઈ લઈએ તમારા માટે।

શ્રોતાઓ કહેવાય છે ને, કોઈની સાથે એક સરખો અને એક ધારો સંબંધ જાળવી રાખો એ જીવનની સૌથી મોટી સફળતા છે. એટલે કહેવાય છે ને શ્રોતાઓ, જ્યારે લાઈફમાં એક વ્યક્તિની સાથે એક સરખો અને એક ધારો સંબંધ જાળવી રાખવો એ એક સૌથી મોટી સફળતા છે. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી ગીત તમારા માટે.

0: એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: એક છોડો કેલે ખલક મેં.